જે બેર પડલા પર ક્રય વિક્રય ક્યાલ જા સકી તેજ. એ રૂપમે ન સ્વર્ણક ચોરી કે ડોર અને કેરેટ કે હેરાફેરી કે ડોર. કહબાક માને કોનો રૂપે બચત કરી તો માત્ર સરકારી બેંક પોસ્ટ ઓફિસ સ સંપર્ક કરી. એસા ઓનલાઈન ઠગી કે શિકાર સેહો નહીં હાબ. આ ઇહો ધ્યાન રાખી જે અનચિન્હાર ફોન હરબડા કે નહીં ઉઠાલી. આ કોનો તરહક ઓનલાઈન ઠગી કે શિકાર ભેલા પર 1930 નંબર પર કોલ કરી આ મદદ લી. સખી બહેન, એ કાર્યક્રમ મે જેના પહેને હમ ચર્ચા કેને રહી જે શિક્ષા જનતબ આ કિછ મનોરંજન આ તાઈ સંગે ગીત સંગીત તા આપ સુને ફિલ્મ સંગીત.